પ્રોગ્રામ દે આખીર છે સુન તને સુણવા રહી હાં ફિલ્મ લવ ઇન ટોક્યો છું એ ગીત. ઇસ ગીતનું આવાઝ દીધી હૈ લતા મંગેશકરને. શંકર જયકિશન દે સંગીત સજે ઇસ ગીતનું. કલમબદ્ધ કીતા હૈ હસરત જયપુરીને. આવો સુનદે હાં પ્રોગ્રામ દી આખરી પેશકશ.